ཁྱི kazi dike rwa, lega chi tuyuki kalay dike jik seya da, simgi dunga da, gaji chun tupe da, nyanchi dhubuchi, lakja dhubuchi, tinre jikla ya chayangu rwa. Shuzan yina, ta lega chi bay gyurim chudu jidan chi bay yina, lakwaadu shingu da zhugu yuki chi mungshi di gyuru bay, lega mangbuchi chi tuyuki yina, lega terang terang la ya chan bay, lesha mangbuchi tanja yina, ha ha hu hu ngane lega di dhubara chigi yoshi. Gondu lenge na san tupe, ta ji lesha ti yina le tila ma deba chiri. ཁྱི དང ཁྱི དང 다다 나랑게 레전드 트리치베 규림 트레라 임비 인네레 이제 셰르르야 투륜게 나주 남륜게 다 셰지다 멘더버리야 콜라 셰지 시부지 칸용도와 셰지 시부지 투용고도와 다 대이나 케주 체슈지레 랭게라야 냠주슈에이 아 송셰 공게 송셰다 툰둔 까마찌 하점테 셰지르 차샤베 인네레 링부제도 법치 강라 멘주 강라 제베 미슈 rōsāng rēbē gēbzhī chērū māpēyō sāng sāng bāng dī lōgē bāng lā rūdēng kēmbū mētō kēmbū kālā xīmbā mētō mīg lā dzēbā lōjō dzēmē yū lā dzē gī dzē lō lēksō shūmbā nēsāng gōrō kēn dzē jāng xē lā pēp tāns ōdēn dēs kūy nā xā xiam lā yīmbā yīnā lēngyē tsō lā yā zāmbā nūbū lā gī dōrūp xūbē xē lā gēbdū gī lē xē jī nyam jū xū jū yīn 샬라게브드 当用过是，也可不是新疆看了年了嘛，年几个盯着有不赢的，今年提前交的，也提年多两百岁有是。他谈到没事，新年听着讲了呀，就是这新的模样，一年是多呀，一年是投资忙不急，春节前了就是有是。他现在嘞，下了几个月的，有人交了吧？第一呢，谈到呀，这春节给那个钱差了呗，借了呀，俺的钱啊，总是够了呀，通用忙不多，下面呢，咱们弄不拉给。 현종 시즈총 기대 시에 동문종 따나 다샹 랑준 총수네 도룹슈베 시레레 시에 찍라 세나도